તે જ નિયમિત રૂપે જલખઈ, ભોજન આ બિરહટ કરી. જિનકર દેહ દુહારા છે સેહો ફળ તરકારી સને રોટી અવશ્ય ખાય. ઓજન ઘટવે કે નામ પર ભોજન કોમ નહીં કોદી. જો શરીર કે આવશ્યક પોષક તત્વ ભેટત તખને ઓજન કોમ ભેલા પર કમજોરી નહીં લાગત. મેવા મેં ચૈટા બદામ અખરોટ ભીજા કે ભોરે ભોર ખાલી. હલ્લુક વ્યાયામ કિછ કાલ ટોહલનાય ફાયદામંદ હ્યાત. પહેને ઘરમે અપને લોકોને કપડાં ખીચે છલું, મસાલા પીસે છલું, જાત ચલવે છલું, સૂપમે ફટકે કે કાજ કરે છલું તો કિછ વ્યાયામ ભો જાય છલ. મુદા આપ તો મસીહની યુગમે અપને લોકોને છી. સમય પરિવર્તનક સંગ જીવન યાપન આ દિનચર્યામે બહુ તો કિછ નોબ આવી ગયેલ છે. આ ઓ તો આબ આદિત સેહો બની ગયેલ. કહબી અછ ના કિછ પ્યાબ તો કિછ છૂટબો કરત. સુવિધા બઢ઼ ગયેલ, સ્વાસ્થ્ય કમ ગયેલ. મુદા ગામ ઘરમે અખનું કતેકો સખી બહીન વ્યાયામ વાલા કાજ કો લે છે આ તે અપેક્ષાકૃત બેસી સ્વસ્થ છે. સખી બહેન ત્વચા રોગ જે ફંગસ જકા હોય તે જ વા ઘાવ જે જલ્દી નહીં ભરે છે તાઈ મેં અમલતાસક નરમ પાત પીસ કે લગેલા સા લાભ હોય તે જ કિછ ઘરેલું ઉપચાર કહી રહ્યો છે જે દાદી નાની હમરા સબકે કહી છલી. જેના ભોરે ખાલી પેટ એક દુટા લહસુન કે કલી કે મૌધ સને ખાય એસ રોગ પ્રતિરોધક ક્ષમતા મેં વૃદ્ધિ હાત. આદક રસ આ મૌધ મિલા કે દુ તીન બેર જો પીયબ તો ખાંસી મેં આરામ ભેટત. ટટકા એલોવેરા જેલ કે મુખક ત્વચા પર વા આનુઠામક ત્વચા પર લગભે સ નોચની કોમ હોય તે જ કીલ મુહાસા મેં સેહો કમી અવૈતે જ. સખીભાઈને નોન આ ચીની કે સીમિત માત્રામાં પ્રયોગ કરી. જબ હો શકે તો સેંધા નોન કે પ્રયોગ કરી. દિનભર કમસે કમ 8-10 ગિલાસ પાણી અવશ્ય પીવી. આ ભોરમે જો નિતદિન હલ્લુક સુસુમ પાણી પીલી તો અતિ ઉત્તમ. કારી વા લાલ ચાહમે ઉપલબ્ધ પ્રાકૃતિક ટોનિક એસિડ ત્વચાક રક્ષા આ ઠોર મુહક છાલ કે કોમ કરે તે જ. કની સુસુમ જકા નમ ટી બેગ કે સુજે છાલા પર લગા દી. જતે કાલ ધેર સે સકી લાગલ રહો દી. બાદ મેં ટી બેગ કે હટા દી. દિન મેં દુ તીન બેર જે લગ્યા તો લાભ હ્યાત. જાધેર આમ લીચી ભેટા સખી બહીન ખૂબ ખાય. આમ ફોલક રાજા તો લીચી રાની. દુનુ મેં પોષક તત્વ વિટામિન સબ પર્યાપ્ત છે. સ્વસ્થ શરીર ત્વરિત ઉપાય સો ને નિયમિત અનુશાસન સો બને તે જ. એહેન ઓર કતેકો ચીજ અપન સભક ભનસાઘર મેં છે જેકર પ્રયોગ આયુર્વેદા અનુસાર સેહો વર્ણિત છે. આ નાની દાદી કનુસ્ખા મેં ખૂબ વ્યવહાર ક્યાલ જાય તે જ. પ્રાથમિક ઉપચારક રૂપ મેં વિશેષ આવશ્યકતા પડલા પર ડોક્ટર વૈધતા રહેતી છે. એકટા ગપ ઓર કેવો સખી જો બ્યુટી પાર્લર જાય છે તો કની મની બહારી ઉપચાર તો ઠીક મુદા જો કોનું દવાઈ સુયા કે દ્વારા સુનેર વા ગોર હેબાક લેલ દીએ વા પૂછે તો તુરત મના કો દી. કોનો બ્યુટી પાર્લર બહારી સાજ શ્રૃંગાર ધૈર તો ઠીક મુદા જતો કોનું દવાઈ આ રસાયણક કિછ ત્વચા વા નસ કે અંદર દેબાક હુએ તો રજિસ્ટર્ડ ચિકિત્સાલય આ ચિકિત્સક સો સંપર્ક કરી. એ સબ લેલ અપને લોકન કે જાગરૂક હોવો પડત. સખી બહેન સ્વાસ્થ્ય રક્ષાક બાદ આબ ભાનસ ભાતા કિછ ગપ કોલી. આઈ બડ દિન બાદ મોન ભેલ જે દિનકા ભોજન મેં ઇરહર બનાવી. એ લેલ સામગ્રી ઉરી દગ દાઇલ, નૂન હરેદ, મિરચાઈ બુકની, હિંગ, ધની બુકની, જીર બુકની, ગરમ મસાલા પાવડર, સૌસ ગરમ મસાલા, તેજપાત, સુખ્યાલ મિરચાઈ, આદ, ટમાટર, કોરું તેલ આ ઘી. અબ કેના બન્યા સે સુની. સબસે પહેને ઉરીદક દાલ કે એક દિન પહેને બેસી પાણી દો કે ફુલા કે પીસ લી સિલોટ વા મિક્સી મેં. પીસલાક બાદ ઓઈમે કની નોન, હિંગ, જીર, ગરમ મસાલાક બુકની મિલા કે ઉકરા રાખ લી. આબ આંચ પર લોહિયા મેં પાઇન ખોલા કે પીસલ ઉડી દાલ કે દો રાંધ કોલી. 10 મિનિટ ધેર ખોલાક બાદ આંચ સ્વ ઉતાર પાઇન અલગ કો કે રાખ દી. રાંધ ક્યાલ ઉડીદક દાલ કે સરા ગેલાક બાદ ચક્કુ સ ગોલાકાર વ આયતાકાર ઇરહર કે રૂપ દો દી. દોસર દિવસ આંચ પજાર કે લોહિયા મેં કરું તેલ દો કે કાટલ ઇરહર કે બેરાબેરી તેરલી. વ્યાહ લોહિયા આ તેલ મેં જીર,
हिंग तेजपा।